ઓડી આપીને અપસા જોયા આપીને રચ્યો નાઓ દુઈ કુદરત સાજ્યા કરા સંડીઠો ચાઓ દાતા કરતા આપ તું તુજદે વહેકરે ફસાઓ તું જાણો ઈ સબ સહેદે લે સહેજંદ કવાઓ।